0: રી ભરતપુરા બંધ બરેઠા બંધામાંથી જલપૂજન કર અભિયાન રી શરૂઆત કીની. એ મોકે વે રાજ્યમાં પાણી બચાવણ અર પારંપરિક જલ સ્રોતોને ઓર બહેતર બનાવણ રો રાજ્ય સરકાર રો વાયદો દોહરાયો. પ્રદેશરા ન્યારા ન્યારા જિલ્લામાં આઈ વંદે ગંગા જલ સંરક્ષણ જન અભિયાન રાતે કઈ કાર્યક્રમ રાખી છ્યા. ઉર્જા મંત્રી હીરાલાલ નાગર કોટા જિલ્લારા સાંગોદમાં, દેવસ્થાન મંત્રી જોરારામ કુમાવત પાલીમાં, વિધાયક રાજેન્દ્ર ભાંબુ ઝુંઝુનુમાં અર વિધાયક શૈલેષ સિંહ ડીગમાં ઈ અભિયાન રી શરૂઆત કીની. હનુમાનગઢરા લખુઆલી હેડ, બારારા મનિહારા તળાવ, ડુંગરપુરમાં ગેપ સાગર રીપાલ, બાંસવાડારા માહી માતા મિંદર અર સિરોહી અર બાલોતરા સમેત નેરી નેરી ઠોણા પાણી બચાવણ જોડ્યા ખાસ કાર્યક્રમ રાખી છ્યા. એ મોકે જનતાને પાણી બચાવણ રી શપથી તિરાઈ છી. ધ્યાન જોગ હૈ કે અહીં અભિયાન રાતે 5 જૂન તાઈ આખા રાજ્યમાં પાણી બચાવણ જોડ્યા ખાસ કાર્યક્રમ રાખ્યા ચાવેલા. ગામમાં કુડા બાવડિયા તળાવમાં અર પાણીરા દૂજા સ્રોતોની સાફ સફાઈ, જલ ચોપાલ, પ્રભાત ફેરી અર પૌધા રોપણ સરીખા કાર્યક્રમ રાખ્યા ચાવેલા. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂપિયો વાની જોડાય સાગે આજ જયપુર પધાર્યા. આમેર મહેલ રાજલેબ ચોકમાં વારો રાજસ્થાની અંદાજમાં સ્વાગત કરી છ્યો. મારા સ્વાગતમાં લોક કલાકાર ઘુમર કાલબેલિયા અર કચ્છી ઘોડી રા નાચ પેશ કીના. મને આમેર રાશીશ મહેલ ગણેશ પોલ દીવાન એ આમ દીવાન એ ખાસ સુખ નિવાસ અર માવઠા ઝીલ રા બારામાં જાણકારી તીરી છી. કેન્દ્રીય સડક પરિવહન અર રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજ રાજસ્થાનમાં 10,000 કિલોમીટર ઉંબત્તા લંબા નેશનલ હાઈવે રા હાલાત રો જાયઝો લીનો. વે ટીકાઉ અર કુશલ હાઈવે બનાવણ સારું ટેમસર પરિયોજના બનાવણ કરડા ગુણવત્તા માનકાની પાલના કરણ અર ઉન્નત પ્રૌદ્યોગિકી રા એકારા મહત્વ માથે જોર દીનો. એ સમાચાર આપ આકાશવાણી જયપુર અજમેર સુણ રહ્યા હો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રો બીકાનેર રા 2 દિન રા દોરા સારું આજ રાત નાલ હવાઈ અડ્ડા પૂગણ રો કાર્યક્રમ હે. શ્રી શાહ કાલ સાચુ સીમા ચોકી માથે રાખ્યા જવાનવાળા પ્રહરી સંમેલનમાં સામેલ થયેલા. એ દોરાન વે મહિલા બેરકાં રોએ ઉદઘાટન કરેલા. એ પાછળ ગૃહમંત્રી બીએસએફ સેક્ટર મુખ્યાલયમાં અહેલકારા સાગર સરહદી હલકાની હિફાજત અર વિકાસ બારામાં મીટિંગ કરેલા. મારો બીએસએફ રા જવાના સાગે વાતચીત રો કાર્યક્રમ હે. ગૃહમંત્રી રા પ્રસ્તાવિત દોરાને ધ્યાન રાખતા થકા મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ અબુ થોડી દેર પછી બીકાનેર પૂગ રહ્યા હે. એનું પહેલી મુખ્ય સચિવ વી શ્રીનિવાસ બીકાનેર પૂગ અર ગૃહમંત્રી રા દોરા રી તૈયારીયા રો જાયઝો લીનો. રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલયી શિક્ષા સંસ્થાન રી ઓન ડિમાન્ડ પરીક્ષા પ્રણાલી રાતેત રાજ્યમાં પરીક્ષા કેન્દ્ર રી તાદાદ બધાઈ છી હે. સંસ્થાનરા ક્ષેત્રીય કાર્યાલય જયપુર મુજબ બુંદી અર સીકરમાં 2 નવા ઓન ડિમાન્ડ એક્ઝામિનેશન સેન્ટર ખોલી છ્યા હે. રાજ્યમાં ફિલહાલ જયપુર, કોટા, બીકાનેર અર ઉદયપુરમાં ઓન ડિમાન્ડ પરીક્ષા કેન્દ્ર હે. રબે મોસમ પ્રદેશરા ઘણખર હલકામાં આજ લૂ બાજી. નોતપારી શરૂઆતરા પહેલા દિનની કુછ જિલ્લામાં દિનરી બગત પારો 45 ડિગ્રી સેલ્સિયસને પાર કર્યો. જેસલમેર, બાડમેર અર બાલોતરા સમેત સરહદરા કઈ જિલ્લા અર રાજ્યરા 19 હલકામાં લૂર કારણ દોપહેરાની બગત બાજારામાં અર સડકામાંથે આવાજાહી કમ રહી. માણા બાડમેર ખબર નવીસ બતાયો કે તેજ તાવડા રે કારણ મિનખાન સાગે જિનાવરા અર પરિંદાને ઘણી પરેશાની વહે રહી હૈ.
1: જિલ્લે મેં પ્રચંડ ગરમી કા દોર જારી હૈ. चिलचिलाती धूप के चलते लोग बेहाल हैं. तन झुलसाने वाली लू के थपेड़ों के कारण सड़कें और बाजार सुनसान हैं. धूप में काम करने वाले लोगों और अंतर्राष्ट्रीय सरहद पर मुस्तैद बीएसएफ के जवानों को भीषण गर्मी के कारण भारी परेशानी हो रही है. गर्मी से बचाव के लिए लोग ठंडे पेय पदार्थों का सेवन करने समेत कई जतन कर रहे हैं. विभिन्न सामाजिक संगठनों की ओर से पक्षियों के लिए परिंडे लगाए जा रहे हैं. इस बीच लू और तापघात के मरीजों की संख्या में बढ़ोतरी हो रही है. जसवंत सिंह रूडी, आकाशवाणी समाचार, बाड़मेर.
0: मौसम केंद्र जयपुर रे मुजब राज्य में आवता 4-5 दिन लू रा थपेड़ा लागता रहेला. काल जैसलमेर और बालोतरा में लू रो ऑरेंज अलर्ट जारी करी चियो है, जबकि 18 जिला सारू येलो अलर्ट जारी करी चियो है. मौसम विभाग रे मुजब ई महीना रा आखिर माए कठे कठे आंधी चालन सागे छाटो छिटको फेवन रा आसार है. इन बीच स्वास्थ्य रा जानकार जन...